0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 19 જૂન અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ફિફા વર્લ્ડ કપથી લઈને યુએસ, ઈરાન, અમેરિકા યુદ્ધ વિરામ એકદમ ભરચક રહ્યું આ વીતેલું અઠવાડિયું. જોકે રવિવારે એટલે કે 21 જૂને છે વિશ્વ યોગ દિવસ, તો આજે એક મુલાકાત લઈશું યોગ પ્રશિક્ષક સાથે. ઉપરાંત છે એક અહેવાલ, ચેરિટી અને લોક સેવા કરતી સંસ્થાઓ પર વધતી મોંઘવારીને લીધે કેવી મુશ્કેલીઓ આવી છે તે અંગેનો, અને સાંભળીશું મનને તાજગી આપે એવું સંગીત. મિત્રો, ભારતની વિશ્વને અમૂલી ભેટ એટલે યોગ. પણ શું તમે યોગ કરો છો? લખી જણાવો અમને. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 19 જૂન અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. આજના સૌથી મોટા સમાચારમાં સમુદાયના વિવિધ જૂથોએ વન નેશનના નેતા પોલિન હેન્સનની આકરી ટીકા કરી છે. પોલિન હેન્સને તાજેતરમાં નેશનલ પ્રેસ ક્લબમાં આપેલા પોતાના ભાષણમાં ઓસ્ટ્રેલિયામાં મલ્ટીકલ્ચરિઝમ એટલે કે બહુ સાંસ્કૃતિકવાદની નીતિને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી અને તેનો અંત લાવવા અને મોનોકલ્ચરલ એટલે કે એક જ સંસ્કૃતિવાળા સમાજની માંગણી કરી. ફેડરેશન ઓફ એથનિક કોમ્યુનિટીઝ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ આ ટિપ્પણીઓને ફગાવી દીધી છે અને તેને જૂની વ્હાઇટ ઓસ્ટ્રેલિયા પોલિસી પાછી લાવવાના અને લોકો વચ્ચે ભાગલા પાડવાના પ્રયાસ સમાન ગણાવી છે. FECCA ના ચેરપર્સન પીટર ડોકાસના જણાવ્યા અનુસાર હેન્સનની આ વાતો ઓસ્ટ્રેલિયાના ઇતિહાસ અને રાષ્ટ્રીય ઓળખમાં પ્રવાસીઓના મુખ્ય યોગદાનને અવગણે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ ઇમામ કાઉન્સિલે પણ હાઉસિંગ, એનર્જી, મોંઘવારી જેવા પ્રશ્નો માટે પ્રવાસીઓને એટલે કે માઇગ્રન્ટોને દોષ આપવા બદલ હેન્સનની કડક નિંદા કરી છે. તેમણે સેનેટર હેન્સનને અપીલ કરી છે કે જે લોકો અલગ રીતે પ્રાર્થના કરે છે, જુદા દેખાય છે કે ગેર જુદી ભાષા બોલે છે, તેમનો વાંક કાઢવાને બદલે સકારાત્મક વાતચીત થવી જોઈએ. હવે વાત કરીએ વ્યાપાર અને રાજકારણની. ટ્રેઝરર જીમ ચાલ્મર્સે કેપિટલ ગેઇન ટેક્સમાં સરકારના સૂચિત ફેરફારો વિશે ફેલાયેલી ખોટી માહિતીની ટીકા કરી છે. સરકારે જાહેરાત કરી છે કે 50% ટેક્સમાં ઘટાડા માટે $2 મિલિયન ટર્નઓવર થ્રેશોલ્ડ વધારીને $10 મિલિયન કરવામાં આવશે, જેનાથી 2.7 મિલિયન નાના વેપારીઓને અને 98% સક્રિય વ્યવસાયોને ફાયદો થશે. સ્ટાર્ટઅપ્સ માટે નવી ટેક્સ છૂટછાટ પણ હવે વિચારણા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ટેક કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ આ પગલાંને આવકાર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ઇન્ડસ્ટ્રી ગ્રુપનું કહેવું છે કે વધુ સુધારાની જરૂર છે. વિપક્ષી નેતા એંગસ ટેલરે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ગઠબંધન આ નવી છૂટછાટોનો વિરોધ કરશે અને આ કાયદો સંપૂર્ણપણે જ પડતો મુકાવો જોઈએ. આગળ સમાચારમાં વધીએ. આ વર્ષની વસ્તી ગણતરી અંગે કેટલાક ધાર્મિક નેતાઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે ભેદભાવના ડરથી કદાચ લોકો પોતાનો ધર્મ સાચી રીતે નહીં નોંધાવે. ધાર્મિક જૂથો લોકોને પોતાનો સાચો ધર્મ જણાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે, કારણ કે આ માહિતીનો ઉપયોગ સામુદાયિક સેવાઓનું આયોજન કરવા અને સરકારી ભંડોળ ફાળવવા માટે થાય છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ખ્રિસ્તી તરીકે ઓળખ આપનારાઓની સંખ્યા ઘટી છે, જ્યારે કોઈ ધર્મ ન માનનારા અથવા અન્ય ધર્મ પાળનારાઓની સંખ્યા વધી રહી છે. અંતમાં બાળકો અને મનોરંજન જગત માટે એક સારા સમાચાર છે. વિશ્વની સૌથી લોકપ્રિય એનિમેટેડ કાર્ટૂન સિરીઝ બ્લુઈ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઇન્ડિજિનસ લેંગ્વેજમાં સાંભળવા મળશે. નાઇડોક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ સિરીઝના 5 એપિસોડ યોન્જુ મુથુ ભાષામાં ડબ કરવામાં આવશે. આ એપિસોડને નોર્થ ઇસ્ટ આર્નહેમલેન્ડના લોકો દ્વારા અવાજ આપવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક બાળકોએ બ્લુઈ અને બિંગોના પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો છે. તો આ હતા તારીખ 19 જૂનના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, પર્થ એરપોર્ટ પર વીતેલા મહિને 2 ઘટનાઓ નોંધાઈ. બંનેએ પર્થ એરપોર્ટ ખાતે ભારે ચકચાર મચાવી. એક ઘટના હતી મુસાફરના ગેરવર્તનની, જ્યારે બીજી હતી ગેરકાયદે ડ્રગની હેરફેરને લગતી. ચાલો મેળવી લઈએ વિગતો આ અહેવાલમાં.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: મિત્રો, વાત છે વીતેલા મહિને એટલે કે મે મહિનામાં 20મી તારીખના રોજ પર્થ એરપોર્ટ પર બનેલી 2 ઘટનાઓની, જેમાં 2 મુસાફરો પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે. એક કિસ્સામાં નશામાં ધૂત મુસાફરે તેના ખરાબ વર્તનને કારણે ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યો, જ્યારે બીજા કિસ્સામાં વ્યક્તિ પોતાની છાતી પર ગેરકાયદે ડ્રગ અને કાચની પાઇપ સંતાડીને જતા પકડાયો. વિગતો જાણીએ આ અહેવાલમાં. પહેલી ઘટના માર્ગારેટ રિવરના 52 વર્ષીય વ્યક્તિની છે. આ વ્યક્તિએ દારૂ પીધો હોવાની શંકાના આધારે તેને ફ્લાઇટમાં બેઠા પછી તરત જ એરલાઇન સ્ટાફ દ્વારા વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યો. જ્યારે તેને વિમાનમાંથી ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે કથિત રીતે ક્રૂ મેમ્બરને પરેશાન કર્યા અને અન્ય મુસાફરો સાથે ખરાબ વર્તન કર્યું. એરપોર્ટના અરાઇવલ હોલમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ તેને મળી, પરંતુ તેણે ત્યાંથી જવાની પોલીસની સૂચનાઓને માનવાની ના પાડી દીધી અને હવે તેના પર જાહેરમાં ગેરવર્તનનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આમાં મહત્તમ $6,000 સુધીના દંડની જોગવાઈ છે. તે જ રાત્રે એક બીજી ઘટના પણ બની, જેમાં ક્લાર્કસન શહેરના 47 વર્ષીય એક મુસાફરની ફ્લાઇટ ચૂકાઈ ગઈ. એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફે બોડી સ્કેનિંગ મશીન દ્વારા તેની તપાસ કરી ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર ડ્રગ અને ડ્રગ લેવા માટેના સાધનો હોવાની શંકા ગઈ. એવો આરોપ છે કે આ વ્યક્તિએ ગાંજો અને મેથામ્ફેન્ટામાઇનની 2 નાની થેલીઓ ઉપરાંત કાચની 2 પાઇપો પોતાની છાતી પર ટેપથી ચોંટાડી રાખી હતી. એએફપીએ તરત જ પહોંચીને તેની પૂછપરછ કરી અને પ્રતિબંધિત ડ્રગ રાખવાના 2 ગુના દાખલ કરવામાં આવ્યા. આમાં 2 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત ડ્રગના સાધનો રાખવા માટે પણ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે તેવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એએફપી ડિટેક્ટિવ એક્ટિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પીટર બ્રિન્ડલના જણાવ્યા અનુસાર, નશામાં દૂધ થઈને અથવા ગેરકાયદેસર ડ્રગ સંતાડીને વિમાનમાં ચડવાનો પ્રયાસ કરનારા મુસાફરો માત્ર તેમની ફ્લાઇટ જ નથી ચૂકતા પણ મોટું જોખમ પણ ઉઠાવે છે. તેમણે કહ્યું કે આ 2 મુસાફરો હવે ક્રિમિનલ ચાર્જનો સામનો કરવા માટે કોર્ટમાં જશે. ઓસ્ટ્રેલિયાના કોઈપણ એરપોર્ટ પર ખરાબ વર્તન કે ગેરકાયદેસર પદાર્થો રાખવા બિલકુલ સ્વીકાર્ય નથી અને પોલીસ લોકોની અને ત્યાં કામ કરતા સ્ટાફની સુરક્ષા માટે કડક પગલાં લેશે. જો તમે મુસાફરી કરી રહ્યા હો તો તમારી આસપાસના લોકોને પરેશાન ન કરો, નહીંતર ખરાબ સ્થિતિમાં તમારે જેલના સળિયા પણ ગણવા પડી શકે. છેલ્લે એરપોર્ટની સુરક્ષા માટે પોલીસ લોકો પાસે પણ મદદ માંગી રહી છે. સુરક્ષિત મુસાફરીની શરૂઆત તમારાથી જ થાય છે માટે સી ઇટ, હિયર ઇટ, રિપોર્ટ ઇટ. જુઓ, સાંભળો અને કંઈક અજુકતું લાગે તો રિપોર્ટ કરો. આ અભિગમ અપનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. તો જો તમારે કોઈ રિપોર્ટ કરવો હોય તો ક્રાઇમ વોચને, તો એરપોર્ટ વોચને 131-237 પર ફોન કરીને ચોક્કસથી જાણ કરો. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષાણ દેસાઈ પાસેથી.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
2: This is New York. It's an energy. It flows through our reliable storm-ready grid. It's a current that families and institutions can count on. It's our crews on the grind. Trains on the line, breakout performances, constant innovation. Powering a thriving economy and a greener future with nation-leading reliability. All so New York can keep being
3: New York, New York,
4: New York.
5: This is New York.
2: Con Edison, because this is New York.
6: Want instant MVP status? Join the new Dick's Scorecard Plus program. For $99, Scorecard Plus members enjoy 1 year packed with perks. Like $80 in annual bonus rewards, free shipping with no minimum purchase, triple points on 2 purchases, and more. That's over $160 in benefits. Join Dick's Scorecard Plus today and score more than ever. Tap the banner to learn more. Exclusions and terms apply. Visit dicks.com/scorecardplus for details.
1: SBS Audio. તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
7: યહાં જાઓ દાદિયા, જુંબે હાલ મે.
8: SBS Chill.
9: SBS Pop Asia. Non-stop Asian pop.
10: Can you describe that feeling for people who haven't experienced it?
11: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
12: Far from the partisan politics of.
13: સાહિત્ય વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
14: sbs.com.au/audio.
0: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું પર્થ એરપોર્ટ પર થયેલી ઘટના બાદ લેવાયેલા કડક પગલાં અંગે. મિત્રો, દુનિયા હાલ જેમ આગળ વધી રહી છે, કે એમ કહો કે જે ઘટનાઓ દુનિયામાં હાલ બની રહી છે તે મને અમારા સુરતના પોતાના ગઝલકાર ડૉક્ટર રઈશ મણિયારની એક હાસ્ય ગઝલની યાદ અપાવે છે. કોઈક એક માણસને સંદર્ભે લખાઈ હશે કદાચ આ ગઝલ, પણ હાલ તો કદાચ સર્જનહાર સાગમટે આખા માનવ સમાજને જ કહેતો હોય ને તેમ લાગે છે. એકાદ બે શેર એ ગઝલને રજૂ કરું તો, રોજ એ જગથી કશું જુદું જ કરવા જાય છે, રોજ એ જગથી કશું જુદું જ કરવા જાય છે, ગોલ્ફના મેદાનમાં એ બિલિયર્ડ રમવા જાય છે. હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં, હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં કે વધુ બગડે છે જ્યારે સુધરવા જાય છે. આમ ઝઘડાડું નથી, આમ ઝઘડાડું નથી પણ ખાય છે દરરોજ માર, આમ ઝઘડાડું નથી પણ ખાય છે દરરોજ માર, કારણ કે બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે. ખેર, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, 18 જૂન ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. 16 મહિના બાદ બંને દેશોના વડાઓએ એકબીજાની સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપાર, સંરક્ષણ, હોર્મુઝ ખાડી વિવાદ વગેરે પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારત પર ટેરિફ નાખવામાં અગ્રેસર ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી બહુ જ સુંદર દેખાતા માણસ છે, મોદી દેવદૂત જેવા દેખાય છે અને મારક વ્યક્તિત્વ ધરાવે છે, પણ મોદી આકરા મંત્રણાકાર પણ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા બહુ જ ગાઢ મિત્રતા ધરાવતા દેશો છે. ટ્રમ્પે અમેરિકામાં યોજાયેલ હાવડી મોદી ઇવન્ટ, જ્યારે મોદીએ અમદાવાદમાં 2020માં યોજાયેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને યાદ કરી હતી. હોર્મુઝ ખાડીમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નિપજ્યા તેમ જણાવી મોદીએ ઈરાન અને અમેરિકાના સમાધાનમાં નાવિકોની સુરક્ષાનો મુદ્દો સામેલ કરવા પણ ટ્રમ્પને સલાહ આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય નાવિકોના મૃત્યુના સમાચાર મને મળ્યા છે, આ મુદ્દે સાથે મળીને કામ કરીશું. ટ્રમ્પે ભારતને કોઈપણ પ્રકારનો ખતરો હશે તો તેવી સ્થિતિમાં અમેરિકા તેને પૂરી મદદ કરશે તેમ ખાતરી પણ આપી હતી. ટ્રમ્પે ફરી ભારત આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે મોદીને ભારતીય નાગરિકો બહુ પસંદ છે, સાથે જ મોદીને અમેરિકા પણ પસંદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં તંગદિલીને શાંત પાડવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા, સાથે જ લાંબા સમય સુધી શાંતિ સ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અને હોર્મુઝ સ્ટ્રેટ પરથી બેવડી નાકાબંધી હટતા જ ભારતને મોટી રાહત મળી છે. કતારથી LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ ભરીને ભારત આવી રહેલું જહાજ દિશા હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. આ માત્ર એક જહાજની સફર નથી, પરંતુ 34થી પણ વધુ જહાજો માટે આશાનું કિરણ છે, જે છેલ્લા કેટલાય મહિનાઓથી હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. આ જહાજોમાં પેટ્રોલ ગેસની સાથે મોટા પ્રમાણમાં ખાતર ભરેલા જહાજો પણ સામેલ છે. આવી સ્થિતિમાં હવે ભારતના લગભગ 15 કરોડ ખેડૂત પરિવારોને પણ ટૂંક સમયમાં મોટી રાહત મળવાની આશા છે. ભારત સરકારના જણાવ્યા પ્રમાણે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમનું LNG કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન ગેસ લઈને ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજકાલમાં તે દહેજ પોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. 3 મહિનાથી વધુ સમય બાદ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી બહાર નીકળનારું આ પ્રથમ ભારતીય ધ્વજ ધરાવતું LNG જહાજ છે. ફસાયેલા 34 જહાજોમાંથી 16 જહાજો ખાતર લઈને આવી રહ્યા છે, જેમાંથી 8 જહાજો યુરિયાથી લદાયેલા છે, 4 જહાજો પર ડાઈ એમોનિયમ ફોસ્ફેટ છે, 3 જહાજો સલ્ફર અને 1 જહાજ એમોનિયા લઈને આવી રહ્યું છે. આ સિવાય અન્ય 15 જહાજો ક્રૂડ ઓઇલ, LNG અને LPG જેવી ઉર્જા સામગ્રી લઈને આવી રહ્યા છે. એટલે કે આ જહાજોનું ભારત પહોંચવું માત્ર પેટ્રોલિયમ સેક્ટર માટે જ નહીં, પરંતુ ખેડૂતો માટે પણ અત્યંત મહત્ત્વનું છે. ભારત પોતાની જરૂરિયાતનું 88% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ ઉપરાંત ભારતની આયાતી LNG 60%થી વધુ અને LPG 90% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં આ સમુદ્રી માર્ગ પર કોઈપણ પ્રકારની અડચણ સીધી રીતે ભારતની ઊર્જા સુરક્ષા અને કિંમતોને પ્રભાવિત કરે છે. હોર્મુઝમાં સામાન્ય પ્રવૃત્તિઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થઈ શકે છે. ચીનનું વધુ એક ભારત વિરોધી પગલું સામે આવ્યું છે. ચીને હવે તિબેટમાં યારલુંગ સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કામ શરૂ કરી દીધું છે. જોકે ચિંતાજનક વાત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર છે. ચીનના આ વિશાળ ડેમને કારણે બ્રહ્મપુત્ર નદીના નીચલા જળસ્તરવાળા વિસ્તારમાં, ખાસ કરીને અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂરનો ખતરો વધી ગયો છે. ભારત સરકાર આ ડેમ નિર્માણ સામે અનેક વખત વિરોધ કરી ચૂક્યું છે, પણ ચીન પર તેની કોઈ અસર નથી થઈ. આ ડેમનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. ચીન દ્વારા બનાવવામાં આવી રહેલો આ ડેમ ભારત માટે એટલે પણ મોટો ખતરો માનવામાં આવે છે કેમ કે આ ડેમ યારલુંગ સાંગપો નદી પર બની રહ્યો છે, જે તિબેટથી વહીને ભારતમાં સિયાંગના નામે પ્રવેશ કરે છે, જે આગળ જઈને આસામમાં વિશાળ બ્રહ્મપુત્ર નદી બને છે. ડેમને લીધે પાણીનો પ્રવાહ ભારત તરફ પણ ચીનની ઈચ્છા પ્રમાણે વહી શકે છે. જો નદી પર ડેમ બની જાય તો ચીન ઈચ્છે ત્યારે પાણી છોડીને ભારતમાં વિશાળ વિસ્તારમાં પૂર લાવી શકે છે, અથવા દુષ્કાળની સ્થિતિમાં પાણીનો પ્રવાહ અટકાવી પણ શકે છે, જેનાથી ભારતમાં સરહદી વિસ્તારોમાં કૃષિને લઈને નુકસાન થઈ શકે છે. ચીને એવો દાવો પણ કર્યો છે કે આ ડેમનો ઉદ્દેશ્ય જળ ઊર્જા પેદા કરવાનો છે. જો કે ભારત જેવા નીચલા સ્તરવાળા વિસ્તાર માટે મોટો ખતરો રહેલો છે. આ પહેલાં કેન્દ્ર સરકારે રાજ્યસભામાં દાવો કર્યો હતો કે ભારત ચીનના આ ડેમ પ્રોજેક્ટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જોકે હવે ચીને આ ડેમનું બાંધકામ શરૂ કરી દીધું છે. એક મોટો ખતરો એ પણ રહેલો છે કે ચીન જે વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે તેને ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં ભૂકંપના અનેક આંચકા આવી ચૂક્યા છે. જાન્યુઆરી 2025ના રોજ અહીં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને પગલે અન્ય 5 ડેમોને નુકસાન થયું હતું. હાલમાં આ ડેમના બાંધકામે બીજા તબક્કાને પાર કરી લીધો છે અને હવે નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે. હાલમાં ભારત સામે આવો જ એક મોટો પર્યાવરણીય પડકાર આવીને ઊભો રહ્યો છે, જેનું નામ છે અલ નિનો. વર્ષ 2026નું ચોમાસું જૂનની શરૂઆતમાં કેરળમાં મોડું પહોંચ્યું અને શરૂઆતનો વરસાદ ઘણો નબળો રહ્યો છે. હવામાન વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે આ ઉનાળો અતિશય આકરો રહ્યો, તેમ ચોમાસું પણ હવે અસામાન્ય અથવા તો અગાઉના વર્ષોની તુલનામાં અનિયમિત રહેશે. અલનિનોની પૂરેપૂરી અસર દેખાવાની હજુ બાકી છે. આગામી 5 મહિના ભારત માટે મુશ્કેલીઓ લાવી શકે છે. સામાન્ય રીતે અલનિનોની અસર ભારતના ચોમાસા પર પણ પડે છે, જેના કારણે ચોમાસું નબળું પડવાની અને સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના ઘણી વધી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસાનો કુલ વરસાદ સરેરાશ કરતાં 10-15% ઓછો રહેવાની શક્યતા છે, જેને કારણે દેશના ઘણા વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જૂન 2026ના પહેલા 2 સપ્તાહમાં જ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 70-80% વરસાદની ખાધ નોંધાઈ છે. નબળી શરૂઆતને કારણે ખરીફ પાકની વાવણી મોડી થઈ રહી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. તો આ હતા ભારતના કેટલાક મહત્વના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર sbs.com.au/gujarati તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujaratiની મુલાકાત લો.
1: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
2: નમસ્તે શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને શ્રેણીની આખરી ઔપચારિક વનડે આવતીકાલે રમાશે. ભારતે પ્રથમ બંને વનડે જીતી શ્રેણીમાં 2-0 વિજયી સરસાઈ મેળવી લીધી છે. બીજી વનડેમાં કેપ્ટન ગિલના 110 બોલમાં 154 અને ઈશાન કિશનના 79 બોલમાં 125 રનની મદદથી ભારતે 402 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટની 224 રનની ભાગીદારી થઈ હતી. તે પછી અફઘાનિસ્તાનને 232 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી અર્શદીપ સિંઘ અને ગુરનૂર બ્રારે 3-3 અને પ્રિન્સ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ભારત એ ટીમે ત્રિકોણીય વનડે ટુર્નામેન્ટની મેચમાં અફઘાનિસ્તાન એ ટીમને 101 રનથી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. અફઘાનિસ્તાન એ અને શ્રીલંકા એ વચ્ચેની આજે રમાનાર આખરી લીગ મેચ પછી ખબર પડશે કે રવિવારે ભારત એ સામે 2માંથી કોણ ફાઇનલમાં રમશે. ભારત એ ટીમે 50 ઓવરોમાં 9 વિકેટે 319 રન કર્યા હતા અને અફઘાનિસ્તાન એ ટીમને 36.5 ઓવરોમાં 218 રને ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ 59 અને પ્રિયાંશ આર્ય તેમજ કુશાગ્રહે 58 રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ થયો હતો. બોલિંગમાં પ્લેયર ઓફ ધ મેચ સ્પિનર નિશાંત સિંધુએ 31 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અને છેલ્લે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પછી નેધરલેન્ડને પણ આસાનીથી પરાજય આપ્યો હતો. નેધરલેન્ડ સામે ભારતે સ્મૃતિ મંધાનાના 11 ચોગ્ગા 1 છગ્ગા સાથેના 47 બોલમાં 74 અને શેફાલી વર્માના 55 રનના સહારે 20 ઓવરોમાં 5 વિકેટે 209 રન કર્યા હતા. નેધરલેન્ડ 17.3 ઓવરોમાં 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રીચરણીએ 4 અને શેફાલી વર્માએ 3 વિકેટ ઝડપી હતી. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે 21 જૂને વર્લ્ડ કપની મેચ રમાનાર છે. તો આ હતા ભારતના ક્રિકેટ અંગેના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: मित्रों, रेखाबेन जोशीए संदेश मोकल्यो छे कि तेमने प्रोग्राम भारतना समाचार अने गीत गम्या। आभार रेखाबेन। मित्रों, वधती मोंघवारी चेरिटी संस्थाओने पण कनडी रही छे। मेळवीए माहिती अंजलिबेन पासेथी आ अंગે વિગતે।
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી।
2: વધતા જતા ઓવરહેડ ખર્ચને કારણે બિનનફાકારક સંસ્થાઓ માટે તેમની સેવાઓની વધતી માંગને પહોંચી વળવી પડકારજનક બની રહી છે। ઓસ્ટ્રેલિયન ચેરિટીઝ એન્ડ નોટ ફોર પ્રોફિટ કમિશન એટલે કે ACNC-ના વાર્ષિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે વ્યાજના દરોમાં વધારો, ફુગાવો અને વૈશ્વિક સંઘર્ષોની અસરોને લીધે આવકની સરખામણીએ ખર્ચમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે। આવો વધુ જાણીએ આ અહેવાલમાં। સિડનીના કિંગ્સ ક્રોસમાં આવેલું વેસાઈ ચેપલ છેલ્લા 60 કરતાં વધુ વર્ષોથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરી રહ્યું છે। વર્તમાન સમયમાં જીવન નિર્વાહના વધતા ખર્ચને કારણે અહીં મદદ મેળવવા આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। વેસાઈ ચેપલના કમ્યુનિટી સર્વિસીસ મેનેજર એમા હિલી જણાવે છે કે અત્યારે સમાજના વિવિધ વર્ગના લોકો તેમની સહાય મેળવવા આવી રહ્યા છે, જેમાં એવા પણ લોકો સામેલ છે જેઓ પહેલીવાર ઘરવિહોણી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। તેઓ ઉમેરે છે કે કારમાં રાત વિતાવતી મોટી ઉંમરની મહિલાઓ અને વિઝા ન ધરાવતા લોકો પણ અત્યારે મદદ માટે આવી રહ્યા છે, જેમને અન્ય સરકારી સહાય મળવી મુશ્કેલ હોય છે।
3: We have people who are sleeping rough for the first time and have only been sleeping rough very briefly. We have people coming here who do not have visas, so that means that they're not eligible for the sorts of services that others are. We're seeing that quite an increased amount. We're seeing women, especially perhaps older women who are sleeping in their cars coming here. We see people who are longer term rough sleepers.
2: વેસાઈ ચેપલના હેડ ઓફ ફંડરેઝિંગ કાર્લી ડુટોઇટ જણાવે છે કે આ વધતી માંગને કારણે સંસ્થા પર સંસાધનોનું ભારણ વધી રહ્યું છે। તેમના મતે ખોરાક અને તાત્કાલિક રહેઠાણ જેવી સુવિધાઓ પાછળ થતો ખર્ચ સતત વધી રહ્યો છે અને ગયા વર્ષના માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઇમરજન્સી રહેઠાણના ખર્ચમાં 75% મોટો વધારો નોંધાયો છે, જેની સીધી અસર સંસ્થા પર પડી રહી છે।
4: The rising cost of things like food, the rising cost of things like crisis accommodation, we've actually seen a 75% increase in the cost of emergency accommodation since March last year. So that's a direct impact that we are seeing. But then also we're seeing an influx in visitors, we're seeing people who are needing our services more and more.
2: Australian Charities and Not For Profit Commission એટલે કે ACNC જણાવે છે કે વધતી માંગ અને વધતા ખર્ચની સંયુક્ત અસર સમગ્ર ક્ષેત્રમાં જોવા મળી રહી છે। કમિશનર સુ વુડવર્ડના જણાવ્યા અનુસાર ACNC-ના વાર્ષિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2024ના રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન સંસ્થાઓની આવક વૃદ્ધિ કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહ્યું હતું અને વ્યવસાયોની જેમ જ ચેરિટી સંસ્થાઓ પર પણ વીમા, યુટિલિટીઝ અને કર્મચારીઓના વેતન જેવા સામાન્ય વહીવટી ખર્ચનું ભારણ વધી રહ્યું છે।
5: 11% of Australia's workforce work for registered charities. So and that's an increase on the previous report. So a lot of that their expenses will be to do with wages and the on costs associated with that. But like any business, charities are also feeling the pinch when it comes to things like insurance costs, utilities, all the general expenses that it takes to run an organization.
2: Middle Eastમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી ઈંધણની પરિસ્થિતિનો આ અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ તેની સીધી અસર ખાસ કરીને અન્ન સહાય પૂરી પાડતી સંસ્થાઓ પર પડી રહી છે। ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય સહાય પૂરી પાડતી સૌથી મોટી સંસ્થા ફૂડ બેંકના ફંડરેઝિંગ ઓફિસર જેનિફર બીકર્સ આ પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવે છે કે પરિવહન ખર્ચમાં વધારો અને ખાદ્ય સામગ્રીના દાનમાં આવેલો ઘટાડો સંસ્થાના સંચાલન ખર્ચ પર સીધી અસર કરી રહ્યા છે.
6: We are seeing an increase in costs of our operation, and that comes down to two things. It's an increase in the cost of transport, and also a record low in terms of food donations that we're actually receiving as an organization, which basically means that we're needing to purchase more food than ever.
2: Jennifer Bickers નું કહેવું છે કે પ્રાદેશિક અને અંતરિયાળ વિસ્તારો સુધી ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે સંસ્થા કોલ્ડ સ્ટોરેજ ધરાવતા વાહનો પર નિર્ભર છે અને ઈંધણ પરના ખર્ચમાં થયેલા વધારાને કારણે આ વાહનોના સંચાલન પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ સાઉથ ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક સ્તરે કાર્યરત કોઝ વી કેર જેવી સામાજિક સંસ્થાઓની સેવાઓની માંગમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. સંસ્થાના સ્થાપક એન કૂપર જણાવે છે કે ઈંધણની વર્તમાન પરિસ્થિતિને કારણે તેમના પર પણ વધારાનું ભારણ આવ્યું છે. વહેલી સવારથી જ લોકો મદદ મેળવવા માટે લાઈનોમાં ઊભા રહે છે અને ઈંધણના વધતા ખર્ચને કારણે સ્વયંસેવકો માટે આવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
7: We're having people queuing up at 1 o'clock in the morning to be at the front of the line, which is just, that's desperation, you know, for fear of missing out, that they've got to be first. We've had cost of fuel being one of our big things. We're very lucky that we get all of our food donated to us, but the fuel was a big thing because volunteers wouldn't come.
2: જીવન નિર્વાહના ખર્ચનો સામનો કરી રહેલા લોકોની મદદ કરતી સંસ્થાઓ એવી ચેતવણી પણ આપી રહી છે કે સામાન્ય રીતે શિયાળાઓના ઠંડા મહિનાઓ દરમિયાન તેમની સેવાઓની માંગમાં વધુ વધારો થાય છે. કાલીડુ ટોઇટ જણાવે છે કે જેઓ ઘરવિહોણી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અથવા જેમના માટે વીજળીના બિલ ખૂબ જ મોંઘા થઈ રહ્યા છે તેમના માટે હવામાનમાં આવતો આ બદલાવ મોટા પડકારો લઈને આવે છે. ઉપરાંત શિયાળા દરમિયાન અહીં આવતા લોકો માત્ર આશ્રય જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત જટિલ સમસ્યાઓ અને સહાય માટે પણ સંપર્ક કરે છે જે પરિસ્થિતિને વધુ પડકારજનક બનાવે છે.
4: Those that do present, especially at winter time, present with much more complex problems. So it's not just that they're on the street, they might have long-term health challenges that are flaring up and they need access to health services as well as our crisis care. So it's really quite a complex challenge that we're facing at the moment.
2: આર્થિક અનિશ્ચિતતાની અસર દાનના સ્તર પર પણ પડી રહી છે. એસીએનસીના અહેવાલ અનુસાર વર્ષ 2024માં દાન અને વસિયતનામું આપવાના એકંદર પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જો કે આ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે સમગ્ર ક્ષેત્રમાં સ્વયંસેવકોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે જેઓ જીવન નિર્વાહના વધતા ખર્ચનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવા માટે આગળ વધી રહ્યા છે. એલેક્ઝાન્ડ્રા જોન્સ અને એન્જેલિકા વેટ દ્વારા રજૂ કરવામાં આવેલ આ અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો અંજલિ ગજ્જર પાસેથી.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/gujarati મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
8: Spectrum TV makes sports easy. So I never miss. Never miss a homer. Never miss a home field hat trick. Never miss a goal line stand inches from the end zone. Never miss an end-to-end, tic-tac-toe, top-shelf snipe. Never miss a downtown buzzer beater for the championship win. Get your favorite streaming apps included at no extra cost with Live TV. It's one plan, one price, one place for all your sports. For details, visit SpectrumTV.com.
9: Want instant MVP status? Join the new Dick's Scorecard Plus program. For $99, Scorecard Plus members enjoy 1 year packed with perks. Like $80 in annual bonus rewards, free shipping with no minimum purchase, triple points on 2 purchases, and more. That's over $160 in benefits. Join Dick's Scorecard Plus today and score more than ever. Tap the banner to learn more. Exclusions and terms apply. Visit dicks.com/scorecardplus for details.
1: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
0: મિત્રો, હવે સાંભળીએ યોગ દિવસ નિમિત્તે એક મુલાકાત પર્થ ખાતેના યુવરાજભાઈ રાવલ સાથેની, જેમણે ઋષિકેશ ખાતે યોગ પ્રશિક્ષણ લીધું છે. મુલાકાત લઈ રહ્યા છે અમિતભાઈ મહેતા. અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. આપને લાગુ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
10: શ્રોતા મિત્રો, 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી છે. સમગ્ર વિશ્વની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં પણ અનેક ઠેકાણે આ દિવસની ઉજવણી થવાની છે. સિડની, મેલબોર્ન, એડિલેડ, કેનબરા અને પર્થમાં આ દિવસ ઉજવાશે. પર્થમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ દ્વારા, ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઈસ્વા દ્વારા, જલારામ મંદિર દ્વારા, વૈષ્ણવ સમાજ દ્વારા, સંસ્કૃતિ સિનિયર ક્લબ દ્વારા અને વેલનેસ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા આ દિવસની ઉજવણી થવાની છે. આજે આપણી સાથે યોગ શિક્ષક યુવરાજભાઈ રાવલ છે. યુવરાજભાઈએ ઋષિકેશમાં તાલીમ લીધી છે. ચાલો આપણે યુવરાજભાઈ સાથે વાત કરીએ. યુવરાજભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી. તમે અમારા શ્રોતા મિત્રોને તમારી ઓળખાણ આપશો અને ઋષિકેશમાં તમે જે તાલીમ લીધી એ અંગે કેવો અનુભવ રહ્યો એ જણાવશો?
11: સર્વપ્રથમ SBS ગુજરાતીના તમામ લિસનર્સને મારા નમસ્કાર. આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે મને જે બોલવાનો અવસર આપ્યો છે એ બદલ હું SBS ગુજરાતીનો ખૂબ ખૂબ આભારી છું. અમિતભાઈ, તમને ટૂંકમાં મારા વિશે જણાવું તો મારું નામ યુવરાજ છે. હું 17 વર્ષથી પર્થ મુકામે રહું છું. વ્યાવસાયિક રૂપે હું મેન્ટલ હેલ્થ સપોર્ટ વર્કર તરીકે કાર્યરત છું અને પર્સનલી એક યોગા પ્રેક્ટિશનર પણ છું. મારી યોગાની જર્ની વિશે વાત કરું તો 2005માં અમદાવાદ મુકામે શ્રી બાબા રામદેવજીની 2 વીકની શિબિરમાં મેં ભાગ લીધેલો અને ત્યારથી જ મારો યોગામાં ઇન્ટરેસ્ટ પેદા થયો. મેં મારી સેલ્ફ પ્રેક્ટિસ ચાલુ જ રાખી. પછી 2009માં મેં ન્યૂ દિલ્હી ખાતે શ્રી મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફરીથી યોગાની તાલીમ લીધી અને મારી સેલ્ફ પ્રેક્ટિસ મેં ચાલુ જ રાખી. હાલમાં ઋષિકેશ મુકામે મેં 200 કલાકની યોગા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યો.
10: તમે પર્થના બ્રાભમ વિસ્તારમાં વડીલો અને બાળકોને યોગ શીખવાડો છો એ જાણી આનંદ થયો, પણ તમને આ માટેની પ્રેરણા ક્યાંથી મળી અને તમારો ઋષિકેશનો અનુભવ કેવો રહ્યો એ જણાવશો?
11: અમિતભાઈ, મારા પ્રેરણાદાયી અનુભવોની વાત કરું તો મા ગંગાના કિનારે મને મળેલું ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ, ગુરુકુલમાંથી દીક્ષા લીધેલા ખૂબ જ અનુભવી શિક્ષકોની હેઠળ લીધેલી તાલીમ, અને હું ત્યાં જ રહેતો હતો તો સવારે 4 વાગ્યાથી ઉઠવાનું અને એક આશ્રમની દિનચર્યા ફોલો કરવાની રહેતી હતી. તો એમ કહી શકાય કે આપણે એમ કહીએ કે માઇન્ડ, બોડી અને સોલનું જે એકદમ પૂર્ણ હોલિસ્ટિક સમન્વય હોય એ અનુભવ મને ઋષિકેશમાં મળ્યો છે અને મને અત્યારે પણ મદદરૂપ કરે છે મારી દિનચર્યાની અંદર. અને બીજા અનુભવની વાત કરું કે જે ખૂબ જ અદ્ભુત હતો કે દરરોજ સાંજે ગંગા આરતીના દર્શન કરવા, એનાથી અદ્ભુત અનુભવ ક્યાંય ન મળી શકે.
10: યોગને આધ્યાત્મ સાથે સંબંધ કરો અને યોગ કેટલી પ્રકારના હોય છે એ અમારા શ્રોતાઓને જણાવશો?
11: આધ્યાત્મિક રૂપે યોગાનું અનેક પ્રકારે વર્ણન કરેલું છે, જેમ કે મંત્ર યોગા, નાદ યોગા, ભક્તિ યોગા, હઠા યોગા, કર્મ યોગા, રાજ યોગા. હવે આધ્યાત્મિકતા એ ખૂબ જ વ્યક્તિગત છે અને તમે વ્યક્તિ તરીકે કઈ રીતે જોડાઓ છો તમારી આધ્યાત્મિકતાનો, એનો જે જર્ની છે કે જે સફર છે એ તમારો ખૂબ જ વ્યક્તિગત છે. દાખલા તરીકે જો તમને મંત્રોનો ઉચ્ચારણ કરવાથી કે સાંભળવાથી કે એની પ્રેક્ટિસ કરવાથી તમને જોડાણ મળતું હોય, જે કનેક્શન મળતું હોય, તો તમારી માટે મંત્ર યોગા એ જ આધ્યાત્મિક છે. જો કોઈને કર્મ કરવાથી એ કનેક્શન મળતું હોય તો એ વ્યક્તિ માટે કર્મયોગા એમનું કનેક્શન છે. કોઈ વ્યક્તિને ભક્તિ કરવાથી એ કનેક્શન મળતું હોય તો ભક્તિ યોગાનો જે માર્ગ છે એ એમની માટે સર્વોપરી અને ઉત્તમ છે. એટલે તમારું કનેક્શન, તમે યોગાના કયા પ્રકાર જોડે જોડાઈ શકો છો એ તમારા માટે તમારે શોધવાનું રહે છે. અને જો માનસિક રીતે આપણે વાત કરીએ તો ત્રણ શબ્દોમાં હું એને વર્ણન કરીશ કે અહંકાર એટલે કે ઈગો, બુદ્ધિમત્તા એટલે કે ઇન્ટલેક્ટ, અને શાણપણ એટલે કે વિઝડમ. એટલે વ્યક્તિનો અહંકારથી શાણપણ સુધીનો જે પ્રવાસ છે એ જ યોગ છે.
10: પશ્ચિમના દેશોમાં યોગને માત્ર કસરત તરીકે સમજે છે, પણ શિક્ષક તરીકે યોગના માનસિક અને આધ્યાત્મિક પાસા સમજાવશો?
11: સાયન્સમાં આપણે સ્ટ્રેસની વાત કરીએ તો એ શરીરમાં માનસિક લેવલે આવેલો કેમિકલ ઇમ્બેલેન્સ છે. તો અહીંયા શબ્દ છે ઇમ્બેલેન્સ. તો યોગાની જે પ્રેક્ટિસ જે છે એનું મુખ્ય ઉદ્દેશ એ બેલેન્સ લાવવાનો છે. તમારે શારીરિક રૂપે યોગા કરીને, માનસિક રૂપે પ્રાણાયામ દ્વારા, અને આધ્યાત્મિક રૂપે મેડિટેશન દ્વારા એટલે કે ધ્યાન દ્વારા. તો જો આ ત્રણે તમારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લેવલ જો એક બેલેન્સમાં હશે તો ચોક્કસપણે તમારે સ્ટ્રેસ ઓછું થવાનું છે, તમારું ડિપ્રેશન ઓછું થવાનું છે, તમે શારીરિક રીતે સ્ફૂર્તિમાં રહેવાના છો, અને તમે દરેક કાર્ય તમે એને સરળતાથી કરી શકશો. એટલે રોજિંદા જીવનમાં તમે આસન છે, પ્રાણાયામ છે અને ધ્યાન એટલે કે મેડિટેશન છે, આ ત્રણનો સમાવેશ કરો, તમને ચોક્કસ જ ફાયદો દેખાશે.
10: આજકાલ કોર્પોરેટ યોગાનો ટ્રેન્ડ વધ્યો છે, લોકો કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહે છે, તેના માટે કોઈ સરળ ટિપ્સ આપશો?
11: ચોક્કસ. તો હું અહીંયા બે સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ ટેકનિક્સની વાત કરીશ. જેમ તમે કહ્યું કે કમ્પ્યુટર ઉપર લાંબા સમય સુધી બેસી રહેવાનું છે એટલે આંખો ઉપર ખૂબ જ અસર પડે છે, તો હઠા યોગની એક પાવરફુલ ટેકનિક છે જેને કહે છે ત્રાટક ક્રિયા. હવે ત્રાટક ક્રિયા કરવા માટે તમારે એક ક્વાઇટ અને ડાર્ક રૂમમાં બેસવાનું છે, તમારી સામે કેન્ડલ મૂકવાની છે, કેન્ડલ તમારી આંખની હાઇટ સુધી હોવી જોઈએ, ડિસ્ટન્સ 2-3 ફીટ હોવું જોઈએ, અને તમારે પછી આંખો પહોળી કરીને તમારે કેન્ડલની જે ટીપ જે છે લાઇટની તમારે એને જોઈ રાખવાનું છે વિધાઉટ બ્લિંકિંગ. જ્યારે તમારી આંખોમાંથી પાણી નીકળવાનું ચાલુ થાય એટલે તમારે તમારી આંખો બંધ કરી રહેવાની છે. થોડી વાર તમારે તમારું જે આજ્ઞા ચક્ર જે છે, જે બે આંખોની વચ્ચે આપણે તીસરી આંખ કહીએ છીએ, ત્યાં તમારે ફોકસ કરવાનું છે. પછી બંને હાથ જોડે ઘસીને અને પછી તમારી બંને આંખો ઉપર મૂકીને ધીરે ધીરે આંખો ખોલવાની છે. શરૂઆતમાં આ પ્રેક્ટિસ 2-3 મિનિટ સુધી તમે કરી શકો છો અને ગ્રેજ્યુઅલી એને 10-15 મિનિટ સુધી લઈ જઈ શકો છો. આના ફાયદા અનેક છે. આ તમારી આંખોને ક્લીન કરે છે, તમારું ફોકસ વધારે છે, તમારી આંખોના ચશ્મા છે તો એને બી એને સંતુલન રાખવામાં કે ઓછા કરવામાં મદદ કરે છે, તમારું કોન્સન્ટ્રેશન અને સ્ટ્રેસ લેવલ પણ ઓછું કરે છે. બીજું, લાંબા સમય સુધી ચેર પર બેસી રહેવાનું થાય છે એટલે આપણી સ્પાઇનલ એટલે કે બેકને એનો ખૂબ જ આડઅસર થાય છે. તો એક યોગ ક્રિયા છે જેને આપણે કહીએ છીએ તાડાસન. હવે તાડાસનનો જેમ આપણે પહેલાં વાત કરી હતી કે આપણી સ્પાઇન ઇમ્બેલેન્સ થઈ જાય છે, હવે આપણે એને બેલેન્સ કરવાની છે એટલે કે રિવર્સ કરવાની છે. તો જો તમે ઊભા થઈને કરી શકો તો ઊભા થઈને, તો તમે તમારી ખુરશી ઉપરથી 2 ઘડી ઊભા થઈને તમારા બંને હાથ તમારે માથાની ઉપરથી ઉપર સ્ટ્રેચ કરવાના છે અને એને સ્ટ્રેન્થન ઉપર ખેંચવાના છે, જેનાથી તમારી સ્પાઇન જે છે એ લેન્ધન થાય. હવે આ તમે જેટલી વાર કરવું હોય તમારે કરી શકો છો, આની કોઈ લિમિટ છે નહીં. ફાયદો એ થશે કે જે તમારી સ્પાઇન દબાય છે એ સ્પાઇન સ્ટ્રેચ થશે, અને જેમ આપણે ત્રાટક ક્રિયાની વાત કરી તો ત્રાટક ક્રિયા તમે તમારી આંખોનો જે સ્ટ્રેસ છે એને પાછું બેલેન્સ કરવાનું કામ કરે છે. આમાં તમે મેડિટેશન પણ એડ કરી શકો છો. મેડિટેશન 5 મિનિટથી ચાલુ કરો, રેગ્યુલર કરો. શરૂઆતમાં વિચારો આવશે, ધ્યાન નહીં રહે, પણ એ નોર્મલ છે. તમે ધીમે ધીમે જેમ જેમ કરતા જશો એમ તમારું ધ્યાન વધતું જશે.
10: એ ડાયટિંગ કરે તો વજન ઉતરતું નથી, તો એના માટે યોગમાં કોઈ વ્યવસ્થા છે?
11: આમ તો યોગના દરેક આસન વજન ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે છે, પણ જો અહીંયા મારે એક આસન કેવું હોય તો એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કરતી વખતે એમાં ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ આ દરેક પાસાનો સમાવેશ થાય છે. પણ જેમ આપણે વાત કરી એ પ્રમાણે જો તમે યોગાની પ્રેક્ટિસને નિયમિત રૂપે તમારા જીવનનો ભાગ બનાવો છો, એટલે કે જો તમારો ટાર્ગેટ હોય કે 30 મિનિટથી લઈને 60 મિનિટ સુધી ઓછામાં ઓછું વીકના 3-5 દિવસ જો તમે શરૂઆતમાં કરી શકો, અને પછી નિયમિત દરરોજ જો તમે તમારા એના જીવનનો ભાગ બનાવશો જોડે જોડે સંતુલિત આહાર, તો ચોક્કસપણે તમારા શરીરમાં એક પરફેક્ટ બેલેન્સ લાવવાનું કામ કરશે જ, અને તમારું વજન પણ ઘટશે જ. પણ નિયમિતતા એ ખૂબ જ મહત્વની છે.
10: અમારા SBS ગુજરાતીના શ્રોતાઓને આપનો કોઈ ખાસ સંદેશ છે?
11: SBS ગુજરાતીના દરેક લિસનર્સને મારો સંદેશ એ છે કે યોગને તમારા લાઈફનો એક અભિન્ન અંગ તમે બનાવી દો. તમારી દિનચર્યામાં એને એવી રીતે ભેળો કે જેમ આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, નાસ્તો કરીએ છીએ, એમ યોગ પણ કરીએ છીએ. તમારી અનુકૂળતાએ તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, તમે જે પણ સમય આપી શકો છો, જેટલો આપી શકો પણ રોજ આપો. અને જો બીજી રીતે હું હળવાશપૂર્વક કહું તો યોગ કરો, રોજ કરો અને મોજ કરો.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો ફિલ્મ લાલોના આ ગીતને સાંભળતા કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.